0: We've got your favorite song for every moment because we love you like that. East FM, Kenya's premier Asian mix.
1: તૈયાર છો ને બધા ગુજરાતી જલસામાં મન મૂકીને ઝૂમવા ડૂબકી મારવા એ હાલો કમલ કંટારિયાની સાથે ઈસ્ટ એફએમ પર
2: એક અવાજ એક ભાષા અને હજારો દિલોને જોડતી એક સફર અને એ સફર છે એ હાલો જ્યાં દરેક ગીત એક યાદ છે દરેક વાત એક સ્મિત છે અને દરેક રવિવાર બને છે ગુજરાતની ઉજવણી હું છું તમારી આરજે અને હોસ્ટ કમલ તમારું સ્વાગત કરું છું ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ કેન્યાનું નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ તમે તૈયાર છો ને

ક્યાં ગયા હતા તમે? હું તો આજે ફોર ચેન્જ સીધી ઘરેથી જ આવી છું અને જમવામાં મેં ખાધી છે મીઠી રોટલી અને દાળ ઢોકળી. એવું મને સુવાનું મન થાય છે. તમે બધા જલ્દી જલ્દી આવો, ત્યાં સુધીમાં હું એક આમ જોકું લઈ લઉં તો શું લાગે છે? આવો આવો જલ્દી એ હાલો પર.

0: રંગારા
1: એ હાલો કમલ કંટારિયાની સાથે ઈસ્ટ એફએમ પર
2: સેલિબ્રેટિંગ યોર ફેવરિટ ઓકેશન ઈસ્ટ એફએમ
3: કેન્યાઝ પ્રીમિયર
2: એશિયન મિક્સ
3: એશિયન મિક્સ
2: કેન્યાઝ પ્રીમિયર એશિયન મિક્સ
3: ઈસ્ટ એફએમ
2: સેલિબ્રેટેડ ફ્રોમ સાઉથ સી પાર્કલેન્ડ્સ ટુ વેસ્ટલેન્ડ્સ
3: ઈસ્ટ એફએમ
2: કેન્યાઝ પ્રીમિયર
3: એશિયન મિક્સ

Priyatam, taken off the film Zindagi once more. Hoon chu Kamal on the Gujarati show, a hello only on East FM. To kem chho bada? મજામાં છો ને તમે શું ખાધું તું લંચમાં આ મને જાણવું છે કે એટલીસ્ટ મને ખબર તો પડે કે તમે બધા જાગો છો કે મારા જે મીઠી રોટલી ખાઈને સૂઈ જવાનો વિચાર તો નથી ને તો આજના આપણા પહેલા સેગમેન્ટમાં ગુજરાતનું ગૌરવ ગુજરાતના તો જેટલા વખાણ કરું એટલા ઓછા છે આઈ મીન રોજ આઈ વુન્ટ સે કે એવરી ડે એવરી કલાકે ગુજરાત દુનિયાના ક્યાંક દુનિયામાં ક્યાંક શાઇન થઈ રહ્યું છે તો આજનું એટલીસ્ટ હું તમને કહી દઉં કે આ તમે જે ગીત સાંભળ્યું હમણાં પ્રિયતમ ટેકન ઓફ ધ ફિલ્મ જિંદગી વન્સ મોર અને તે ગીત ધ ફિલ્મ હેઝ બીન પ્રોડ્યુસ્ડ બાય તમને ખબર છે કોને કોણ પ્રોડ્યુસ કર્યું છે આ કોણે ફિલ્મ પ્રોડ્યુસ કરી છે તો ધીસ ફિલ્મ હેઝ બીન પ્રોડ્યુસ્ડ બાય ધર્મા પ્રોડક્શન્સ યસ ધર્મા પ્રોડક્શન્સ એટલે કરણ જોહર સો હવે તમે વિચાર કરો કે This is the first time કે બોલિવૂડ નું આટલું મોટું પ્રોડક્શન હાઉસ કે સચ અ બિગ પ્રોડક્શન હાઉસ ઓફ બોલિવૂડ વિચ ઇઝ ધર્મા પ્રોડક્શન્સ વિચ મીન્સ કરણ જોહર કે ઈ લોકોની નજર ગુજરાતી સિનેમામાં ફાઇનલી પડી ગઈ છે અને યુ નો ઈ પ્રોડક્શન હાઉસ એવું નથી કે યુ નો ગમે તે ફિલ્મ પ્રોડ્યુસ કરી દે ઈ લોકોને લાગ્યું હશે કે વાહ આ ગુજરાતી ફિલ્મ તો પ્રોડ્યુસ કરવા જેવી છે રાઈટ તો જ તો એ લોકોએ હાથ નાખ્યો ને એમને એમ કંઈ કોઈ આવે એવા નથી સો નાઉ દેટ ઇન ઇટસેલ્ફ ઇઝ અ પ્રાઇડ ફોર ગુજરાત કે હવે દુનિયાની નજર પડે છે ગુજરાતી સિનેમા પર ગુજરાતી ફિલ્મો ઉપર ગુજરાતી ગીતો ઉપર અને ગુજરાતી આપણા લોકગીત એના પર પણ પડે છે સો ફોર મી આઈ ફીલ યુ નો એટલી બધી આમ ઉડું છું હું તો આકાશમાં વાહ ધર્મા પ્રોડક્શન્સ ઇઝ પ્રોડ્યુસિંગ ગુજરાતી ફિલ્મ્સ નાઉ સો જો તમે ના જોઈ હોય અને જો તમને તક મળે તો ડેફિનેટલી આ ફિલ્મ તમે એકવાર જોઈ આવજો અને આ ફિલ્મ વિશે મારી એક બીજી વાત પણ કહેવાની છે તે હમણાં તમારી સાથે શેર કરું થોડી વારમાં

અને દુનિયાનું પાલન કરે છે શ્રી કૃષ્ણ, અને આપણું પાલન કરે છે આપણા માતા પિતા. તો જેમ હું વાત કરી રહી હતી કે ગુજરાતી ફિલ્મ જિંદગી વન્સ મોર, જો તમે ના જોઈ હોય એટલા બધા રિવ્યૂઝ, બહુ જ ફાઇન રિવ્યૂઝ આવ્યા છે. તો આ જે ફિલ્મ છે એ માત્ર જોવાની નથી, જીવવાની છે. આઈ મીન ફાધર્સ ડે હમણાં જ ગયો, તો આ ફિલ્મમાં પણ પિતા પુત્રના સંબંધ વિશે ચર્ચા છે. તો જો તક મળે તો તમારા ડેડી સાથે, તમારા પપ્પા સાથે ખાસ જજો. અને એક્ચુઅલી લાસ્ટ ટાઈમ પણ મારે આ વાત કહેવાની હતી અને રહી ગઈ હતી. એક ખાલી મેં જે ઓબ્ઝર્વ કર્યું એ જ મારે તમારી સાથે શેર કરું હતું કે હું જે જિમમાં જાઉં છું ને, ત્યાં 2-3 વીકથી હું જોઉં છું કે એક મઝે જેવા આવે છે અને અહીંયા જિમ કરતા હોય છે, 70-75 પ્લસ તો હશે જ. એટલે હું એને જિમ કરતા જોઉં ને મને થાય વાહ, આ તો યુનો જેટલું થાય એનાથી એટલું કરે છે. પણ નવાઈની વાત મને એ લાગી કે આટલા 2-3 વાર જ્યારે હું એમને મેં જોયા, એમની સાથે એનો દીકરો સાથે આવતો હતો. આઈ મીન, અને એ દીકરો આવીને બેઠો હોય અહીંયા ખાલી જોવે, જો એના ડેડને કંઈ હેલ્પ જોતી હોય ને તો એને હેલ્પ કરે કે કાંઈક વેઇટ ઉપાડવું, લાઇટ વેઇટ, કે એને જરાક બાઇક ઉપર બેસાડવા. તો આ છોકરો હું જોઉં છું 3-4 વીકથી આવીને અહીંયા બેઠો હોય ને, એના ડેડ જિમ કરતા હોય. અને ત્યારે મને વિચાર આવ્યો કે મેં આવું કોઈ દિવસ યુનો પહેલાં નથી જોયું કે આવી રીતના, ચાલો સિનિયર સિટીઝન્સ આવતા હોય જિમમાં, પણ આ તો એનો દીકરો સાથે આવીને બેસે. એન્ડ વિચ આઈ થોટ was so caring and I thought it was so sweet. હમણાં જ ન્યૂઝપેપરમાં પણ વાંચતી હતી કે તમારે તમારા એજડ પેરેન્ટ્સને, તમારે તેમનું કેટલું ધ્યાન રાખવું જોઈએ કે પપ્પા તમે દવા ખાધી, મમ્મી તમે કેટલા કલાક સૂતા, મમ્મી આજે તમે શું ખાધું, બિકોઝ યુ નો ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. આપણને એમ લાગે કે નાની વાત છે કે આપણે પૂછ્યું કે શું ખાધું, પણ નાની નાની વાત એટલી ઇમ્પોર્ટન્ટ હોય છે કે જે એઝ ચિલ્ડ્રન આપણે છોકરાઓ જો આપણે ધ્યાન ના રાખીએ તો કોણ રાખશે, સાચી વાત ને. અને તેઓએ આટલા વર્ષો આપણું ધ્યાન રાખ્યું છે, તો હવે આપણો વારો છે. તો તમને ખ્યાલ છે ને, પાછા નહીં પડતા હો, અને જો ના કરતા હો અત્યાર સુધી તો શુભારંભ આજથી જ કરજો. રંગી પા

સાજન વિથ અઘોરી મ્યુઝિક તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ કેન્યાનો નંબર વન અને સર્વોત્તમ એશિયન મિક્સ. તો જેટલું પપ્પાનું ધ્યાન રાખવાનું એટલું મમ્મીનું પણ ધ્યાન રાખવાનું ને, અને ખાસ કરીને કહું કે મા દીકરીનો સંબંધ તો કંઈક એની વાત જ કંઈક જુદી છે. અને આ વાત સ્પેશિયલી એના માટે કરવા માંગીશ કે ઈ પેરેન્ટ્સ માટે કે જેમના છોકરાઓ બોર્ડિંગ સ્કૂલમાં ભણતા હોય છે. તો એક્ઝામ્પલ મારું જ લઈ લઉં કે આજ સવારે જ મારી દીકરી આવી લંડનથી અને રજા પડી સમર હોલિડેઝ, તો આજ સવારે જ આવી અને આવીને મને કહે છે કે મમ્મી ચાલને હું તને એક નવું હેર રૂટીન શીખડાવું. એટલે મેં કીધું ઓકે. એટલે ખબર નહીં મારા માથામાં એને જાત જાતના કંઈ હેર માસ્ક નાખ્યા ને લીવ ઇન નાખ્યું ને જેલ નાખ્યું ને મૂસ ફૂસ ખબર નહીં શું નાખ્યું. અને પછી વાળ જ્યારે થઈ ગયા ત્યારે મને કે મમ્મી યુ લુક સો નાઇસ, લુક એટ યોર હેર. અને હું વિચાર કરું છું કે આવો લાડ તો માને કોણ લડાવી શકે, દીકરી જ, રાઈટ? એટલે જેના ઘરે દીકરીનો જન્મ એના ઘરે તો લક્ષ્મીનો અવતાર છે. અને એટલે જ અહીંયા કહેવા લાગીશ કે આપણી મીઠી મીઠી દીકરીઓ સાચે યુ નો લાડકીઓ જ કહેવાય ને. શું કહેવું છે તમારું?

આવી અને મેં જોયું તો એક કોથળીમાં નાનો કંઈક પાપડનો લોટ હતો, બે આપણે ઓલા ગોયણા ના કહીએ બે લુવા એવો પાપડનો લોટ હતો. એટલે હું આ વિચારીને કહું છું કે માણસ મીઠાઈ આપે, સૂકો મેવો આપે કે કંઈ ચોકલેટ આપે, આ વળી શું છે? એટલે મને આ બહુ ખબર ના પડી. એટલે મારી બાજુમાં એક મારી ફ્રેન્ડ બેઠી હતી, મેં કીધું કે આ લોટ જેવું શું છે આમાં? તો એ કહે કે આને આ લોકો પટેલમાં આ ખાસ જ્યારે વિધિ થતી હોય ને માંડવામાં, ત્યારે આ પાપડના ગુલ્લા જેને આપણે પાપડનો લોટ કહીએ એ લોકો લાણીમાં આપે. અને હું વિચાર કરું છું કે અમે કોઈ દિવસ આટલા લગ્નોમાં ગઈ છું, માંડવામાં ગઈ છું, મેં આવું કોઈ દિવસ જોયું નથી. પણ જ્યારે જોયું ત્યારે મને ખબર પડી કે વાવ, આવી આપણા આપણા ગુજરાતીઓના પટેલમાં વિધિમાં આવું પણ દેવામાં આવે છે. તમને ખ્યાલ હતો કોઈ દિવસ કે આ આવી રીતના લાણીમાં પાપડના ગુલ્લા દેવામાં આવે? જો તમને ખબર હોય અને કાંઈ વધારે ઇન્ફોર્મેશન હોય તો ડેફિનેટલી મારી સાથે શેર કરો ઓન 0701 106 106 પર, કે આ પાપડના આ ગુલ્લાનો આપવાનો શું મતલબ વિધિમાં, કોઈને ખબર છે? મને પણ જણાવો તો આપણે બધાને જણાવીએ.

0: ગીતા ઝાલા અને ઉમેશ બારોટના અવાજમાં વળી એ લોકોની નવી ગઝલ તમે સાંભળી રહ્યા હતા ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. હું તમારી હોસ્ટ કમલ તમારા સૌનું સ્વાગત કરું છું. હમણાં જ મને જયશ્રી બેનનો મેસેજ આવ્યો છે કે હું પણ ઈ જ લગ્નમાં હતી અને મને પણ આ જ્યારે બેગ આપી ને ઓલા બે પાપડના લોટવાળી ઈ કે મને થયું કે કંઈ પેંડા જેવું હશે, પણ એટલે કે મેં તો ખોયલું જ નહોતું. થેન્ક યુ જયશ્રી ફોર યોર મેસેજ. અને હજી આઈ એમ સ્ટીલ વન્ડરિંગ કે આ પાપડનો લોટ આ પટેલ પરિવારે વિધિમાં શું કામ આપ્યો હતો. કોઈને પણ ખબર હોય તો તમે મને, એકચ્યુઅલી લાગતું હતું પેંડા જેવું, તમારી વાત સાચી છે જયશ્રી. એનીવેઝ કોઈને ખબર હોય તો મને જણાવો ઓન 0701 106 106 પર.
1: All the favorite songs you grew up listening to. And the premiere mix of today. East FM, Kenya's premier Asian mix. This is East FM, Kenya's premier Asian mix.
2: અરે અરે અરે, હજુ બાકી છે આખી એક કલાક 60 મિનિટ. અરે ભાઈ 3600 સેકન્ડ. ગુજરાતી જલસો, ગુજરાતનો રંગ. એ હાલો, કમલ કંટારિયાની સાથે ઇસ્ટ એફએમ પર.

0: શુભા મુદગલ અને કરસન સાગઠિયાના અવાજમાં વારસો 4 માંથી તમે આ ગીત સાંભળી રહ્યા હતા. કેવું લાગ્યું આ ગીત? સો અમેઝિંગ, રાઈટ? કોઈના ફેવરેટ બનવા કરતા, કોઈના ફેવરેટ બનવા કરતા, પરફેક્ટ બનવા કરતા કોઈની લાઈફમાં પરમનન્ટ બનવું એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. પછી એ ફ્રેન્ડશીપ હોય કે રિલેશનશીપ હોય. શું લાગે છે? સાચી વાત છે ને? હું છું કમલ ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ કેન્યાનું નંબર 1 અને સર્વોત્તમ એશિયન મિક્સ. તો તમે મને કહો કે તમે શું છો? ફેવરેટ છો, પરફેક્ટ છો કે પરમનન્ટ છો?
1: No one plays more of your Bollywood favorite.

અને કોઈ ફેરે સાચે એવું લાગે કે કેવા આપણે પંખી જે પક્ષી જેવા હો તો આપણે ઉડત ને બધું આપણે કરત, પછી બીજો વાર એમ વિચાર્યો કે ના ના જ્યાં છે અહીંયા બરાબર છે, નહીં હું છું કમલ ઓન ધ ગુજરાતી શો. એ હાલો, ઓ માય ગોડ, જ્યાં છે અહીંયા બરાબર છે, હું છું કમલ ઓન ધ ગુજરાતી શો. એ હાલો ઓન ઈસ્ટ એફએમ. ગુજરાતી ભાષાની ગમતમાં it's not exactly, it is going to be a question, but it's something different, like, you know, just Gujarati things. કે આપણા ગુજરાતીઓના ઘરમાં અમુક વસ્તુ તો ફિક્સ્ડ જ હોય છે, ફિક્સ્ડ. એને તમે તમે જમીન આસમાન એક કરી દો પણ એ વસ્તુઓ બદલાય નહીં. જેમ કે દાળ વધે એટલે દાળ ઢોકળી કરવાની, ભાત વધે એટલે મુઠિયા કરવાના, અને રોટલી વધે એટલે વઘારેલી રોટલી કરવાની, અને છાશ વધે તો કઢી કરી નાખવાની. બોલો, આમાંથી એક પણ વસ્તુ એવી નથી કે તમે આને બદલાવી શકો, બિકોઝ ઇટ્સ અ નોર્મ, ઇટ ઇઝ સચ અ ગુજુ થિંગ ટુ મેક યુઝ ઓફ ફૂડ, એન્ડ સ્પેશિયલી આગલા દિવસનું વધેલું હોય કે સવારનું હોય તો સાંજે આપણે કરી નાખીએ, પણ વેસ્ટ ના જવા દઈએ. સાચી વાત કે નહીં? તો હવે તમને ખબર છે કે એવું બીજું શું શું હજી થઈ શકે જે મને નથી ખબર, કે યુ નો કે કંઈ પણ વૈધું હોય સવારનું ને એનું મમ્મી એમ કહે કે ચાલાનું આ કરી નાખીએ, ચાલાનું આ કરી નાખીએ. તમને એવું એવી એવી કઈ ખાવાની વસ્તુ ખબર છે? અને હું તમને કહું છું કે તમે તમે મમ્મીએ ચાર ઓપ્શન આપ્યો હોય ને તમે ના પાડો ને કે ના ના આ નહીં, આઈ પ્રોમિસ યુ તમારા મમ પાસે પાંચમું છઠ્ઠું ઓપ્શન એ હશે જ. તો હવે તમે મને કહો કે ભાઈ તમારા ઘરમાં એવું શું ટિપિકલ થાય છે, ઓફકોર્સ જસ્ટ ગુજરાતી થિંગ્સ, કે તમારે આ પડ્યું હોય અને તમે કીધું ચાલને આ કરી નાખું. મને જણાવો ઓન 0701 106 106 પર, 0701 106 106 પર.

આદિત્ય ગઢવીના અવાજમાં આ ગીત તમે સાંભળી રહ્યા હતા ફ્રોમ ધ ફિલ્મ ગુજરાતી ફિલ્મ સમંદર. ગુજરાતી ફિલ્મ્સ આર પોપ્યુલર ઓકે. જે પહેલાં મેં વાત કરેલી, તમે જો હમણાં ટ્યુન ઇન થયા હો કે કેવી રીતના આમ કરણ જોહર પણ પ્રોડ્યુસર બન્યા છે ગુજરાતી ફિલ્મના, તો વી ડોન્ટ અન્ડર એસ્ટિમેટ ધ પાવર ઓફ અવર ગુજરાતી ફિલ્મ્સ. હું છું ખબર ઓન ધ ગુજરાતી શો એ હાલો ઓનલી ઓન ઇસ્ટ એફએમ. તો હવે વાત કરી રહ્યા હતા જસ્ટ ગુજરાતી થિંગ્સ, કે ખાવાનું કંઈ પડ્યું હોય ને એમાંથી આપણે એને રીયુઝ કરીએ તો આપણે શું કરી શકીએ. મેં એક બે એક્ઝામ્પલ આપેલા, બીજા મને એક બે જવાબ આવેલા છે કે ભાઈ રોટલો વધે તો વઘારેલો રોટલો. અરે હા, ધેટ્સ અ ગુડ વન. મારી ઘરે પૈડા છે રોટલા, તો આજ વઘારી જ નાખું રાતે, જોવું પડશે. પછી મને આવ્યો રોટલી નાચોસ. ધેટ્સ અ ન્યૂ વન એકચ્યુઅલી, કે રોટલી પડી હોય આગલા દિવસની, એને બેક કરીને તમે એના ઉપર આપણો જે સાલસાનો કે એવોકાડો ઉપર નાખીને એ તમારા રોટલી નાચોસ થઈ ગયા. વાવ, આઈ થિંક ધેટ્સ અ ગુડ વન ઇવન ફોર મી. કોક ફેરે ઉતાવળ હોય ને રોટલી પડી હોય તો થઈ જાય ઓફકોર્સ. પછી ભાતની ખીર, કે આગલા દિવસના ભાત પડ્યા હોય તો એમ થાય ચાલો જલ્દી આમાં દૂધ પધરાવી, ખાંડ પધરાવીને ખીર બનાવી દઈએ. વર્ક્સ વેરી વેલ. સો થેન્ક યુ જેને પણ મને મેસેજ મોકલાવો, અને બસ આવા ગુજ્જુ વેડા કરતા જ રહ્યો. એમાં જ આપણી શાન છે, એમાં જ આપણું ગર્વ છે. જય જય ગરવી ગુજરાત.

ચાય સાથેની ચર્ચામાં હું તમારું સ્વાગત કરું છું. હું છું તમારી આરજે કમલ ઓન ધ ગુજરાતી શો એ હેલો ઓનલી ઓન ઈસ્ટ એફએમ. હમણાં જે પ્રમાણે આપણા બધાની લાઈફ જઈ રહી છે, મને ઘણી વાર એવું લાગે છે કે આપણે કંઈક ભૂલી રહ્યા છીએ. આર વી ફગેટિંગ સમથિંગ? તમને એવું નથી લાગતું? કંઈ સમજ્યા કે નહીં? ના સમજ્યા એવું લાગે છે કે નહીં જ સમજ્યા હો, પણ એવું શું છે કે જે આપણે ભૂલી રહ્યા છીએ? ચાલો મારી સાથે જોડાઈ રહો, હમણાં હું તમને થોડી વારમાં સમજાવું છું વોટ ઇઝ ધેટ.

0: એવો કોઈ પણ ગુજરાતી નહીં હોય જેને આ ગરબા પર કાં તો ગરબા નહીં કર્યા હોય. અને આ ગરબો એવો છે જે શેરી ગરબામાં આપણે જ્યારે રમીએ ને ગુજરાતમાં, આ ગરબો એવો છે કે નાનાથી લઈને મોટા સુધી બધાએ આના ઉપર ગરબાના સ્ટેપ્સ કર્યા હશે, સાચું કે નહીં? હું છું કમલ ઓન ધ ગુજરાતી શો, એ હેલો ઓનલી ઓન ઈસ્ટ FM. તો ચાય સાથેની ચર્ચામાં આપણે શું ભૂલી ગયા છીએ? તો મને એવું લાગે છે કે આપણે એ ભૂલી ગયા છીએ કે ભગવાને શનિવાર અને રવિવાર આરામ કરવા માટે બનાવ્યા છે, પણ આપણે તો સૌથી વધારે દોડધામ શનિ રવિમાં જ કરતા હોઈએ છીએ. આઈ મીન બધી કમ્યુનિટીઝ, ટેમ્પલ્સ, ઇન્સ્ટિટ્યુશન, સંસ્થાઓ બધા જાણે એમ લાગે છે કે શનિ રવિમાં જ અમારે બધા ઇવેન્ટ્સ કરવા છે, ફલાણો પ્રોગ્રામ ને ઢીકળો પ્રોગ્રામ ને, અને એમાં પાછા લગ્ન ને સગાઈ તો ચાલુ જો, એટલે ત્યાંય જવાનું, વાંય જવાનું, અહીંયા જવાનું. અને ખાલી મારું જ તમને એક્ઝામ્પલ આપું તો હું શનિવારે સવારે એક ફ્યુનરલમાં ગઈ, પછી કપડાં બદલીને સાંજે બપોરે સવારે ફ્યુનરલમાં ગઈ, બપોરે લગ્નમાં ગઈ, પછી પાછી રિસેપ્શનમાં ગઈ કપડાં બદલીને, અને પછી એ પતાવીને પાછી હું પ્રેયર સર્વિસમાં ગઈ, એ સેમ ફ્યુનરલનું ઉઠમણામાં ગઈ. એટલે આઈ વોઝ જસ્ટ થિંકિંગ ટુ માય સેલ્ફ, ઓલા ખબર છે રાજકોટમાં ગુજરાતમાં મોટા થતા હોય બધા કહે કે મુંબઈવાળા છે ને પોતાની ગાડીમાં જ કપડાં રાખે બદલાવાના, બિકોઝ એક તો ડિસ્ટન્સ અને એક તો ટ્રાફિક. એટલે એ કે આવા દિવસમાં જો ચાર ઇવેન્ટ કરવી હોય તો તમારે ગાડીમાં જ કપડાં બદલાવાના. મારી હાલત એવી હતી શનિવારે કે હું ગાડીમાં, આઈ મીન લિટરલી આઈ વોઝ ચેન્જિંગ ક્લોથ્સ ઇન ધ કાર, અને અહીંથી આયા ને અહીંથી વાને, એન્ડ આઈ એમ થિંકિંગ ટુ માય સેલ્ફ, વાવ થાકી ગઈ. એટલે કેવી થાકી ગઈ, થાકીને ઠૂસ થઈ ગઈ આમ સાચે. પણ પાછું યુ નો એવું મને લાગે છે કે હવે મારે મારી જાતને યાદ કરાવીશ અને તમને બધાને પણ યાદ કરાવું છું કે શનિ રવિ આરામ માટે છે. અને હા, તમે પણ એ યાદ રાખજો, પણ આ આરામ કરવામાં રવિવારે 4 થી 6 એ હાલો નહીં ભૂલી જાતા હો, એ તો સાંભળજો જ દર રવિવારે ઓનલી ઓન ઈસ્ટ FM, કેનિયાનું નંબર 1 અને સર્વોત્તમ એશિયન મિક્સ. બસ હમણાં થોડી વારમાં જ હું તમને બાય બાય કહીશ, ત્યાં સુધી તમારા માટે છે એક ફાઇન ગુજરાતી ગીત, છે ગુજરાતી જ ઓફકોર્સ, તમને ગમશે જ.
1: This is East FM, Kenya's premier Asian mix.